0: Άχαλη Ράδιο. Άχαλη Ράδιο. FM. Φρασουδιζάμι. Σιτρούσι. Πατομσί.
1: Ρεκλάμα Σιτρούσι.
2: Του μανκάρι σε ένα κινητά τα βερσία αρχιέ, μόκο τα κεχμάρεμα. Δακουκάσουρ την νομερ ζενούλη σαμι ωρι ωρι ωρας ορμας δα ότχι έξασι. Τα ჩვენ შეგარჩევინებთ საუკეთესო ვარიანტს. ასევე შეგიძლიათ ჩვენი ატოლიზინგი დაიფინანსოს სასურველი ბანკანის კიდვა, თანაც 0%-იანი გატანის საკომისიოთი. იჩქარე.
0: რადიო ციტრუსის სარეკლამო სამსახური 577 47 10 28.